150 બધી નંબર બાને તાસુ માતા કાલમ કવલે છે તાસુ માતા મેસેજ કવલે છે ફગુ તાસુ લદાહુમ યાદ ગિરન દરકો ચી નંદ 2024 દ અતમી મ્યાશ થી નન 24 તારીખ થઈ અમાસરા દ સ્ટુડિયો પગડે કી 9 મિનિટા દ પાસ 3 બજી દીજી દ પીર રોજદા 24 તારીખ થે ઓ રાખલી હું સંગ રાત સાનુ નમ રૂડી કડી દી કના રાત મુસાનુ નદી રેડી કરી જી માથા જરૂર આય.